नमस्कार, सुप्रभात। एफएम बेंड्स 102.4 मेगाहर्ट्ज पर आजे आकाशवाणी राजकोटनी मनोरंजन सेवा विविध भारती राजकोट। आजे तिथि छे नीज जेठ वद चौथ, विक्रम संवत 2082। तदनुसार तारीख 4 जुलाई 2026 अने शनिवार। श्रोता मित्रों, अत्यारे अमारा स्टूडियोनी घड़ियालमां सवारना 5:57 थई छे। આપ સર્વે શ્રોતાઓનું અમારી આ પ્રાતઃ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત। આપનો આજનો દિવસ શુભ રહે અને આ સુંદર પ્રભાત આપ સર્વેના જીવનમાં મંગલમય બની રહે એ જ કામના સહ સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી, રાગ ગુણકલી।

વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર.

0: जिनकी बांसुरी की मधुर तान से मन का हर कोना झंकृत हो उठता है, जिनकी उंगलियों के स्पर्श से बांसुरी गुनगुनाने लगती है जीवन का संगीत, जिनकी साधना ने बांसुरी को विश्व मंच पर एक नई पहचान दी।
1: दरबारी के गंधार के आंदोलन में ऐसा लगता है कि बादल उमड़ घुमड़ रहे हैं मगर बरस नहीं रहे हैं। वो जो घुटन है, उस घुटन को दरबारी के गंधार में जब तक न लाया जाए, वो आप कह सकते हैं कि मैंने उस पे मेहनत किया।
0: पद्मश्री पंडित रोनू मजूमदार, जिनकी हर प्रस्तुति श्रोताओं को सुरों के अलौकिक संसार में ले जाती है। पद्मश्री पंडित रोनू मजूमदार, संगीत सरिता नई श्रृंखला, शास्त्रीय संगीत, फिल्म संगीत और लोक संगीत में बांसुरी की भूमिका, सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर।
2: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
3: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
4: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ।
5: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું, મળી ગયું, અત્યારે જ કોલ કરું છું દીદી।
4: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઈટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે।
5: તો પછી સાચો નંબર
4: બેંક ની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર।
5: તમે તો બચાવી લીધો દીદી,
4: કામ થી નહીં
5: કરું છું। આરબીઆઈ કહે છે
6: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ।
2: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
3: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમીકન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમીકન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
7: વિવિધ ભારતી કી મનોરંજન સેવા કા યે હૈ રાજકોટ કેન્દ્ર, FM બેન્ડ્સ 102.4 મેગાહર્ટ્ઝ।

0: आज के फनकार कार्यक्रम आप सुनेंगे कुछ ही पलों के बाद।
1: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
3: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો।
4: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું। એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેંક્શન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી। પેમેન્ટ લિંક ભી ભેજા હૈ।
3: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા। ધોકેબાજ નકલી વેબસાઇટ, સેંક્શન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ।
4: સચ?
3: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો। સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે।
4: સમજ ગયા।
5: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत। प्रायोजक विको।
1: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમીકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026

0: 26 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીકી મનોરંજન સેવા કા યે હૈ રાજકોટ કેન્દ્ર. આઈએ સુનતે હૈ કાર્યક્રમ આજ કે ફનકાર જો આજ કેન્દ્રિત હૈ સંગીતકાર રામલાલ પર.

ફિલ્મોના શીર્ષક પર ગીત શીર્ષક ગીત ફિલ્મ એક વાર્તા હોય છે આ વાર્તાની પણ એક વાર્તા હોય છે લગભગ 1950માં નિર્માતા દિગ્દર્શક રાજ કપૂરે લેખક ઇન્દરરાજ આનંદની વાર્તા ઘરોંદા પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો વિચાર્યું હતું તેઓ અભિનય કરશે ઉપરાંત દિલીપ કુમાર અને નરગીસ રહેશે પરંતુ કોઈક ને કોઈક કારણસર ફિલ્મ નિર્માણ ઠેલાતું રહ્યું લગભગ 12 વર્ષ વીતી ગયા છેવટે 1962માં ફિલ્મ નિર્માણનું કામ શરૂ થયું અભિનેતા દિલીપ કુમારનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ એમણે એવી શરતો મૂકી કે રાજ કપૂરે નિર્ણય બદલવો પડ્યો ત્યારબાદ અભિનેતા દેવાનંદને પૂછ્યું પરંતુ તેઓ પોતાની ફિલ્મોમાં વ્યસ્ત હતા છેવટે અભિનેતા રાજેન્દ્ર કુમાર આવ્યા અને રાજ કપૂર વૈજયંતીમાલા અને રાજેન્દ્ર કુમારનો સંગમ થયો અને ફિલ્મ બની સંગમ ગીતોની કડીમાં પ્રથમ આ ફિલ્મનું શીર્ષક ગીત ગીત છે રાજ કપૂરની ફિલ્મોમાં શીર્ષક ગીતો લખતા શૈલેન્દ્રનું શાનદાર સંગીત છે શંકર જયકિશનનું અને ગાયક મુકેશ ઉપરાંત સ્વર છે વૈજયંતીમાલાનું

અભિનેત્રી હેમા માલિની અને અભિનેતા ધર્મેન્દ્રની જોડીને આપણે અનેક ફિલ્મોમાં નાયક નાયિકા રૂપે જોઈ છે અને માણી છે. આમાંની કેટલીક સફળ અને લોકપ્રિય ફિલ્મોના નિર્માતા દિગ્દર્શક છે પ્રમોદ ચક્રવર્તી. આ ત્રિપોટીની કેટલીક ઉલ્લેખનીય ફિલ્મો છે 70ના દશકની નયા જમાના, જુગનુ, ડ્રીમ ગર્લ અને આઝાદ. આપણે સાંભળીએ કિશોર કુમારના કૌમાર્ય સભર કંઠે ગવાયેલું ડ્રીમ ગર્લ ફિલ્મનું શીર્ષક ગીત. અંદાજે બયા છે આનંદ બક્ષીનો, લાલિત્યપૂર્ણ સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: તમે તો બચાવી લીધો દીદી.
1: કામ થી નહીં
0: કરું છું. આરબીઆઈ કહે છે,
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
3: દિલ સે દિલ તક યાદગાર તરાને. ફિલ્મોમાં કલાકારોનો રોલ હોય છે, ક્યારેક ક્યારેક ડબલ રોલ હોય છે. 1952ની ખ્વાજા અહમદ અબ્બાસની ફિલ્મ અનહોનીમાં નરગિસ ડબલ રોલમાં દેખાણા. અભિનેતા દિલીપ કુમારને ફિલ્મ રામ ઓર શ્યામમાં ડબલ રોલમાં, ફિલ્મ બૈરાગમાં ટ્રિપલ રોલમાં આપણે જોયા. ફિલ્મ નયા દિન નઈ રાતમાં અભિનેતા સંજીવ કુમારને આપણે 9 ભૂમિકાઓ ભજવતા જોયા. ફિલ્મ વો કોન થી અને મેરા સાયામાં અભિનેત્રી સાધનાને તથા એન ઇવનિંગ ઇન પેરિસ અને મોસમ ફિલ્મમાં અભિનેત્રી શર્મિલા ટાગોરને આપણે બેવડી ભૂમિકાઓમાં જોયા. આપણે જે ફિલ્મનું ગીત સાંભળવાના છીએ એ શર્મિલી ફિલ્મમાં અભિનેત્રી રાખીએ બે ભિન્ન ભિન્ન પાત્રો ભજવ્યા. ગીત છે નીરજનું, સંગીત છે સચિનદેવ બર્મનનું અને શીર્ષક ગીતમાં સ્વર છે કિશોર કુમારનું.

રાજ કપૂરની મહત્વાકાંક્ષી ફિલ્મ મેરા નામ જોકર સફળ ન થઈ. તેઓ અત્યંત આર્થિક ભીંસમાં સપડાઈ ગયા. મોટો માણસ મુશ્કેલીમાં મુકાઈ જાય, જરા એવો પણ ડગી જાય તો એ અવસરનો લાભ લેવાની કોશિશ કરવામાં આવે છે. કોઈ દુશ્મની કરીને, કોઈ મિત્રતા જતાવીને, તો કોઈ સહાનુભૂતિ દાખવીને. પરંતુ મનુષ્યની સાચી પ્રતિભાનો પરિચય વિકટ પરિસ્થિતિમાં જ પ્રકટ થાય છે. રાજ કપૂરે નવેસરથી પોતાનું કૌશલ્ય સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો. એક નવા નાયક અને એક નવી નાયિકાને લઈને ફિલ્મ બનાવવાની દિશામાં પ્રયાણ કર્યું અને બનાવી ઋષિ કપૂર અને ડિમ્પલ કપાડિયાને લઈને સુપર ડુપર હિટ ફિલ્મ બોબી. આનંદ બક્ષીનું રચેલું બોબી ફિલ્મનું શીર્ષક ગીત સ્વર છે લતા મંગેશકર અને શૈલેન્દ્ર સિંહનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

દરેક કલાકારની કોઈક ને કોઈક વિશેષ પ્રતિભા હોય છે. એ પ્રતિભાને ઓળખવી અને યોગ્ય રીતે વ્યક્ત કરવી એ કપરું કામ છે. આ વાત દરેક વ્યક્તિ અને દરેક કલાકારને લાગુ પડે. આપણે અભિનેતા શમ્મી કપૂરનો દાખલો લઈએ. શરૂ શરૂમાં શમ્મી કપૂર એમના સમયના અભિનેતાઓ જેવો જ અભિનય કરવાનો પ્રયાસ કરતા, પરંતુ આ રીતે તેઓ કોઈને આકર્ષી ન શક્યા. પછી જેમ જેમ એમણે પોતાની સ્વાભાવિક પ્રતિભાને અનુસરીને અભિનય કરવાનું શરૂ કર્યું, ત્યારથી ધીરે ધીરે તેઓ ફિલ્મ પ્રેમીઓના હૃદયમાં સ્થાન બનાવતા ગયા. એમની અનેક ફિલ્મોમાંથી જે ફિલ્મનું શીર્ષક ગીત આપણે સાંભળવાના છીએ એ છે એન ઇવનિંગ ઇન

અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. સાંભળીએ સાગર ફિલ્મનું શીર્ષક ગીત. ગીત છે જાવેદ અખ્તરનું, સંગીત છે રાહુલ દેવ બર્મનનું, સ્વર છે કિશોર કુમાર અને લતા મંગેશકરનું.

સ અક્ષરથી ફિલ્મ બનાવવાના શોખીન નિર્માતા દિગ્દર્શક રમેશ સિપ્પીની સ અક્ષરવાળી ફિલ્મો છે સીતા ઓર ગીતા, શોલે, શાન, શક્તિ અને સાગર. સાગર ફિલ્મની કેટલીક વાતો અનોખી છે. સામાન્ય રીતે હિંસા પ્રધાન ફિલ્મોની કથા પટકથા લખતા સલીમ જાવેદની જોડીના જાવેદ અખ્તરની આ વાર્તાનો વિષય છે પ્રણય ત્રિકોણ. આ ફિલ્મ બદલ કેમેરામેન એસ એમ અનવરને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરનો અને નાયિકા ડિમ્પલ કપાડિયાને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો. ફિલ્મના સહનાયક કમલ હાસનને સહાયક અભિનેતાનો નહીં પણ શ્રેષ્ઠ

મલયાળમ ફિલ્મ ચિટ્ટકારી હિન્દીમાં બની, નામ હતું જૂલી. આ ફિલ્મ તેલુગુ ભાષામાં પણ બની. ત્રણેય ફિલ્મોના નાયિકા હતા અભિનેત્રી લક્ષ્મી. આ ફિલ્મના ત્રણ કલાકારોને ફિલ્મફેર પુરસ્કાર મળ્યો. રાજેશ રોશનને શ્રેષ્ઠ સંગીતકારનો પુરસ્કાર, નાદિરાને શ્રેષ્ઠ સહ અભિનેત્રીનો પુરસ્કાર અને લક્ષ્મીને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર. અત્યારે આપણા માટે પુરસ્કાર સમાન છે આ ફિલ્મનું શીર્ષક ગીત. ગીત છે આનંદ બક્ષીનું

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા

0: की जारी रहेगा इस अंतराल के बाद।
1: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
2: भारत ना माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना वैश्विक विजन अने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ना अविरत प्रयासों ना परिणामे આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કંડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કંડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। भारत ना सेमीकंडक्टर क्लस्टर तरीके गुजरात ने मजबूत करता आ चौथा प्लांट नू 4 जुलाई 2026 ना रोज माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी ना वरद हस्ते उद्घाटन थशे। मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड।

પ્રકૃતિના આલંબન લઈ વાત જણાવું મારી, પ્રકૃતિના આલંબન લઈ વાત જણાવું મારી, દસ જાતની વાતો કરીને દશા જણાવું મારી, ફૂલ ભમરો વાદળ વર્ષા પ્રસ્તાવના સાથીદારો, ફૂલ ભમરો વાદળ વર્ષા પ્રસ્તાવના સાથીદારો, પ્રણયના પ્રસ્તાવ પહેલા આવ્યા આવા વિચારો, ફૂલ પર ભ્રમર બતાવી

સાથીદારો પ્રણયના પ્રસ્તાવ પહેલા આવ્યા આવા વિચારો, ફૂલ પર ભ્રમર બતાવી વાત આગળ વધારી, ફૂલ પર ભ્રમર બતાવી વાત આગળ વધારી, મોસમ આવે વરસવું એ વાદળની લાચારી, મોસમ આવે વરસવું એ વાદળની લાચારી, પ્રસ્તાવનો આપું ક્યાંથી આથી અણસાર સારો, પ્રસ્તાવનો આપું ક્યાંથી આથી અણસાર સારો, પ્રણયના પ્રસ્તાવ પહેલા આવ્યા આવા વિચારો, પ્રણયના પ્રસ્તાવ પહેલા આવ્યા આવા વિચારો.

પ્રણયનો પ્રસ્તાવ લઈને રોજ આવતી હશે, પ્રણયનો પ્રસ્તાવ લઈને રોજ આવતી હશે, વાત કહેતા કહેતા એને લાજ આવતી હશે, વાક્યોની રચના કરીને કરતી હશે સુધારો, વાક્યોની રચના કરીને કરતી હશે સુધારો, પ્રણયના પ્રસ્તાવ પહેલા આવ્યા આવા વિચારો, પ્રસ્તાવની પ્રેરણા મળે એવું કંઈક કરું, પ્રસ્તાવની પ્રેરણા મળે એવું કંઈક કરું, હૃદયની વાત હોઠ કહે અરમાન એવા ભરું, પૂછી જોઉં કે કેમ કરે છે નોખા નોખા શૃંગારો, પૂછી જોઉં કે કેમ કરે છે નોખા નોખા શૃંગારો, પ્રણયના પ્રસ્તાવ પહેલા આવ્યા આવા વિચારો, પ્રણયના પ્રસ્તાવ પહેલા આવ્યા આવા વિચારો.

0: ये शाम मस्तानी। આજે અમે રજૂ કર્યો પ્રણયની રજૂઆત વખતે ઉત્પન્ન થતી મનસ્થિતિ પર કાવ્યો અને ગીતો પર આધારિત કાર્યક્રમ
1: મુજે કુછ કહેના હે
0: પ્રણયનો પ્રસ્તાવ હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો।

ગીત સાથે જ ઢલતી જાય રાત આ કાર્યક્રમ અહીં સંપન્ન થયો. પ્રસારણ વિવિધ ભારતી રાજકોટ પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર સાંભળશો. તો કરીએ સમાચારોની પ્રતીક્ષા.